ને પાછા ભીતર રહી. બસ આ બન ને કીધું ગલી તો પૂછ લઈ લઈ. ગલી પૂછ કે મને ઘોરો પડો. ગાંવ કિલા ને તૈયાર. અબ બાને સોચી કે જે મુસાફર અગર પહોંચો જાત તો ગડબડ હો જો બાને જલ્દી પલ્લી સફરો. સફર પૂર કે બાપ ની જેલ ચલી. જો ને જે હતી સે જાત ભગવાન દ્વારે છોટેગા કાકો દેખો તો સસરા. સો બને દ્વારે उनने अब पहुंची घरे. पहुंची घरे सुख गई घरवाओ को बंदो. अब भाभी से बोली भी.